કબર ચિંતામણી ઓર વિભા ચિંતામણી કે ગાવલ કામ કરવા ઓર કામ કરવા ગાના હમની બજાવત હૈ જસ સોનમજી ખાતિર સોનમજી ગાના પીછે ભી એસે મંગલે હવન અપન સબ સંગતિયા લોક ખાતિર સબ કોઈ કામ કરતા હું જા અભી